બપોરના પોણા બે વાગી ચૂક્યા છે ને થઈ ગયો છે સમય આપણા ગુજરાતી ગીતોના કાર્યક્રમની સાથે જોડાવાનો. કેમ છો શ્રોતા મિત્રો? આશા કરીએ કે આપ સૌ કોઈ મજામાં હશો. ઓક્ટોબરની 5 તારીખ 2026 વર્ષ સોમવારનો દિવસ અને 8 વાડિયાનો પહેલો સોમવાર એટલે કે પહેલો સોમવાર છે ઓક્ટોબર મહિનાનો. તો આપ સૌ કોઈ મજામાં હશો, બસ એ જ આશા રાખતા 2 વાગ્યા સુધીના આપણા રંગીન ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આવી પહોંચી છે રત્ના આપ સૌ કોઈનો સાથ દેવા માટે. ભાદરવો વદ કૃષ્ણ પક્ષની દશમની તિથિ અને આજે દશમીનું શ્રાદ્ધ. તિથિ પ્રમાણે જોવા જઈએ તો જે તિથિમાં આપણા પ્રિયજનો આપણાથી દૂર ગયા એમનું શ્રાદ્ધ એ જ દિવસે જો આપણે કરીએ તો એમનું ફળ એમનું પુણ્ય એમને પ્રાપ્ત થાય છે. તો ચાલો કરીએ આજના આપણા કાર્યક્રમની શરૂઆત આજના સુવિચારની સાથે. શ્રોતાઓ, અંધકાર પછી જ ઉજાસ આવે છે, માટે જો જીવનમાં તકલીફોનો અંધકાર છવાયેલો હોય તો બસ એ વાતની આશા રાખશો કે ઉજાસ થવાની વાર નથી. થોડા જ સમયમાં બસ તમારા જીવનમાં પ્રકાશ, ઉર્જા અને આ સાથે જ ચાલો એક શ્લોકની સાથે આજના આપણા કાર્યક્રમની શરૂઆત આપણે કરીશું, જેમાં સ્વર આપ્યો છે આશા ભોસલેએ અને સુરેશ વાડકર સાધના સરગમ લલિતા મુનશો સાથે આજના આપણા કાર્યક્રમની શરૂઆત આપણે કરીશું આજના પ્રથમ શ્લોક સાથે.

0: રેડિયો મોરિશિયસના લહેરો પર રંગારંગ કાર્યક્રમમાં તમે માણી રહ્યા છો. નરત્ન આપ સૌ કોઈનો સાથ આપી રહી છે. ભાઈ સોમવારનો દિવસ અને ભરપૂર એનર્જીની સાથે જ્યારે તમે જોડાઓ છો ત્યારે આપણે કહીએ ને કે કામ પણ બહુ જ સારી રીતે પૂર્ણ થાય છે. અને મનમાં જ્યાં વિશ્વાસ હોય, મનમાં ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા હોય, બસ ત્યાં રસ્તા આપોઆપ ખુલી જાય છે. સો બસ સરસ મજાના ગીતો તમારા માટે અમે હંમેશા ચલાવ્યા કરીએ છીએ રેડિયો મોરિશિયસના લહેરો પર. આપ સૌ કોઈનો સાથ આપી રહી છે રત્ના, એન્ડ અત્યારે અમે છીએ આપ સૌ કોઈનો સાથ દેવા માટે. સો ચાલો શુભ યાત્રાનું આ ગીત લઈએ. કેદાર ભાર્ગવના સંગીત નિર્દેશનમાં આદિત્ય ગઢવીનો સાથ છે અને રત્ના આપ સૌ કોઈની સાથે જોડાઈ છે. સો હોપ યુ વિલ હેવ અ બ્યુટિફુલ ટાઈમ. સાચવીને જાજો ભાઈ, સાચે કહીએ ને તો ઘરે તમારું ધ્યાન રાખવા માટે લોકો ઇંતજારમાં બેઠા છે, તો તેમનું ધ્યાન રાખતા કાળજીપૂર્વક ડ્રાઈવ કરશો. અને આ સાથે જ એન્જોય કરીએ આ ગીત આપ સૌ કોઈ માટે.
1: હે છોડી દીધા ગામ અને છોડી મોહ માયા, આજ સપને ઉગી પાક અન પરદેશી

ગીતાબેન રબારીના વોઇસમાં મુકાયેલું ડોલરિયા રાજાનું આ ગીત અને આ સાથે ચાલો પ્રેમ પ્રકરણનું આજનું આ છેલ્લું ગીત અને આ ગીત આપણા પ્રોગ્રામને ફૂલસ્ટોપ લગાવશે. સો બસ આપ સૌ કોઈનો પ્રેમાળ સાથ રહ્યો તે માટે થેન્ક યુ સો મચ. અને બસ આશા એ જ કરીએ કે આજનો આ કાર્યક્રમ તમને ખૂબ જ ગમ્યો હશે અને બસ સામને આમ હસતા રહો, મુસ્કુરાતા રહો, કારણ કે આ જ જીવન છે. જીવનની સાથે, આવા જીવનની સાથે બસ આપણે આગળ વધવાનો હંમેશા પ્રયત્ન કરતા રહીએ અને મનમાં બધાના માટે ભલાઈની ઈચ્છા રાખતા. આજના આપણા કાર્યક્રમને આ છેલ્લા ગીતની સાથે સમાપ્ત કરીશું. આ જિંદગી છે નવી બ્યુટિફુલ એનર્જેટિક સોંગ તમારા માટે. ફરી મળીશું. સો ટિલ ધેન તમે પોતાનું ધ્યાન રાખો, હસતા રહો, મુસ્કુરાતા રહો. લાઈફ ઇઝ રિયલી વેરી બ્યુટિફુલ.